મારી બોલો આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોલો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાથે સાથે

છે આપણા હાથની લડાઈ લડવા માટે. ગામે ગામથી મારા ભાઈઓ, મારી બહેનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાથે

નામથી મારા ભાઈઓ, મારી બોનો, મારા કાકા, મારી કાકીઓ, એ બધા સાલે સાલે

આજો મારી લડો આપણા હકની લડાઈ છે આપણા હકની લડાઈ લડવા માટે તમે જામથી મારા ભાઈઓ મારી લડો